નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ. ગુજરાતી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે, તમે સૌ કોઈ મજામાં હશે એવી જ અસરની સાથે. ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે બુધવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 22 જુલાઈ અને સ્ટુડિયોની ગલિયાળમાં 1:46 થઈ ગઈ છે. ને એવરી વેનેસડે આપણે વાત કરીએ તો એવરી બુધવારે આપણો કાર્યક્રમ હોય છે 1:45 કાર્યક્રમ. તો તમારો અને અમારો સાથે એમ જ બની રહેશે ગુજરાતી કાર્યક્રમમાં અત્યારથી સુધી લઈને 1:30 સુધી. તો કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે ભાઈ ભગવાન સામે નમેલું માથું દુનિયા સામે ક્યારેય ઝૂકતું નથી. કહેવાય ને, જ્યારે આપણે ભગવાન પાસે જ્યારે આપણે માથું નમાવીએ છીએ ને એ માથું દુનિયા સામે નથી ઝૂકતું. જ્યારે આપણે ભગવાન પાસે નમીએ છીએ ત્યારે કહેવાય ને કે ભાઈ જે થઈ ગયું છે એની ભૂલી જાઓ અને જે મળી ગયું એનો આભાર માનો. જે મળવાનું છે માટે ભગવાન પર વિશ્વાસ રાખો. તો ચાલો ભગવાનનું નામ લેતા આપણે એક વંદન કરી અનુરાધા પૌડવાલના અવાજમાં લેવામાં આવેલું ગણેશજીના ચરણોમાં વંદન કરતા સુંદર મજાનું એક ભજન લઈ લે તમારા માટે.

0: ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે બીસી રેડિયો પર અને સ્ટુડિયોની ગલીમાં 1:53 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અને મારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 1:30 સુધી. તો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજા આગલું ગીત લઈ લે આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું 2024 તમારા માટે.
1: ગડ હડી સજદળ આપ વળકળ મંદ પ્રબળા.

શું તો કહેવાય છે ને કે ભાઈ જીવનમાં સુખી થવું હોય તો ભાઈ એક આદત પાડી લેવો, જે થઈ ગયું એને સ્વીકારી લો અને જે ચાલી રહ્યું છે એને સંભાળી લો.

0: અને જે થવાનું છે ને ઈશ્વર પર છોડી દો, સમસ્યાઓ જો છે ને ભાઈ આપોઆપ જ નાની થઈ જશે. એટલે કહેવાય ને કે લાઈફમાં સુખી થવું હોય તે ને તે એક આદત આપણે જરૂરથી પાડી લેવી જોઈએ કે જે થઈ ગયું છે એને ભૂલી જાઓ અને તો સ્વીકારી લો, અને જે ચાલી રહ્યું છે એને સંભાળી લો, અને જે થવાનું છે ને ભાઈ એને ભગવાન પર ને તો ઈશ્વર પર છોડી દો. બસ સમસ્યાઓ એની જાતે જ, નાની નાની સમસ્યાઓ એની જાતે જ આપોઆજ સુલઝાઈ જશે. બસ એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, ઝુંપડપટ્ટી એલ્બમમાંથી લેવામાં આવેલું તમારા માટે.
1: આપણે જે ગરબા માટેનો દુઃખ માફી માટેનો જુગાર કરવા જઈ રહ્યા છે એ વાતની ખબર સાક્ષીને કે કોઈને ના પડવી જોઈએ.
2: જય માતાજી.

0: સમય સ્ટુડિયોની ગેલેરમાં 2:04 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે, મીઠા મીઠા જણાવી રહ્યા છે. એવા જ અમે સુંદર મજાના મધુર ગુજરાતી ગીતોને લઈને આવી ગયા છે. ને ભાઈ, આજે આપણી સાથે જોડાયા છે ભૂમિકાબેન રોઝિલથી, જે કિચનમાં છે ને બનાવી રહ્યા છે એમના બાળકો માટે નાસ્તો. ચાની સાથે કહેવાય છે ને, આજે હમણાં બાળકોની સ્કૂલમાં છૂટી સ્ટાર્ટ થઈ ગઈ છે. ને ગુજરાતી રેડિયો સાથે સાંભળી રહ્યા છે અને નાસ્તો પણ બનાવી રહ્યા છે બાળકો માટે. તો ચાલો એમના માટે એક સુંદર મજાનું એક ગીત લઈ લઈએ પારુલબેન માટે, સોરી ભૂમિકાબેન માટે જે જોડાયા છે આપણી સાથે. રોઝિલથી ઐશ્વર્ય મુજબદારના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે, તમારા માટે સ્પેશિયલ.
1: શર્માજી, એક ગુડ ન્યૂઝ છે, મારો દીકરો દર્શન આવતીકાલે યુએસએથી પાછો આવી રહ્યો છે.
2: સાચું અંકલ?

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ગુજરાતી ગીતોની મજા માણતા શ્રોતો આપણે આગળ વધીએ, સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ જે નોન ફિલ્મી સોંગ્સમાંથી લેવામાં આવેલું અર્પણ મહિડાના અવાજમાં 2024 નું તમારા માટે સ્પેશિયલ.

શું થવું કહેવાય છે ને કે ભાઈ દુનિયાનું સૌથી અઘરું કામ હોય તો એ છે ભાઈ માણસને ઓળખવાનું. મળે ત્યારે ભાઈ જુદો હોય છે, ગરજ હોય ત્યારે જુદો હોય છે, અને કામ પતી જાય પછી એ પણ જુદો હોય છે. એટલું જ નહીં પણ જ્યારે ફોનમાં એ જો વાત કરે છે એ પણ જુદો હોય છે, ને આપણી પીઠ પાછળ એ પણ જુદો હોય છે. એટલે કહેવાય છે ને કે દુનિયામાં સૌથી વધારે અઘરું છે ભાઈ વ્યક્તિને ઓળખવાનું, કારણ કે વ્યક્તિ એનું જે રંગ છે અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ બદલે છે, એટલા માટે સૌથી વધારે અઘરું છે ભાઈ વ્યક્તિને ઓળખવાનું. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમના સંદર્ભમાં આગલું ગીત લઈ લઈએ. ચૌહાણ દેવાનસેના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે 2025 નું. એન્જોય કરો.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે અને સ્ટુડિયોની ગલિયાળમાં 2:21 થઈ ગઈ છે. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ ભાગવાથી નહીં પણ ભાગ લેવાથી સફળતા મળે છે. જ્યારે આપણે ભાગી જઈએ છીએ તો ભાઈ ત્યાં ને ત્યાં જ બેસી રહીએ છીએ અને ભાગતા જ રહીએ, પણ જ્યારે ભાગ લઈએ છીએ તો આપણને જરૂરથી સફળતા મળે છે. એની સાથે જ સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ છીએ. અહીંયા ટોલીમાંથી લેવામાં આવેલું તમારા માટે.

રમેશભાઈ, તમારી સાથે વાતો કરતાં કરતાં આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કંઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ને લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે કિંજલ દવેના અવાજમાં લેવામાં આવેલું, એની સાથે પણ ઇમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.

0: સંગત્યા લોક ઘડી મિલા લ વખત રાત કે ઠીક 9 બજે બતુસત્વ રેડિયો મોરિશિયસ ઓર રેડિયો મનોરંજન
1: કન્ટિન્યુઅસ મ્યુઝિક મ્યુઝિક મ્યુઝિક ઓ એમ 3